0: sit here, James Pound's return to the moon.
1: Μουσικά, რომელიც გულს ესმის. Radio Chuenepuri.